સદા સૂંઘતી આપનો જીએકો જીવન પ્રાણ સોતું બિસર્યો સહેજી હરિ ઈશ્વર ભગવાન. સૂરદાસજી કહેતે હૈ કે જો ઈશ્વર સદા અપને સાથ રહેને વાલા હૈ, પ્રાણો કા ભી પ્રાણ હૈ, ઉસ પ્રભુ કો તૂને અનાયાસ હી બાતો હી બાતો મેં ભુલા દિયા હૈ.